એતેવળ જે કાર્યક્રમો રિલે કરી પ્રચાર કર્યો આકાશવાણી દિલ્હીરો આકાશવાણી ભવાનીપટણા વર્તમાન શુણંતો ચેસર કથા।